બૌદ્ધ જૈન ઈસાઈ ધર્મસ્થાનોમાં ઘંટનો ધ્વનિ સુમંગલ મનાય છે એ જાણીતું છે. આ ચંદ્રઘંટા દેવી એ સિંહના વાહનવાળા છે, દશભુજા છે, અનેક પ્રચંડ શસ્ત્રોથી યુક્ત છે. એમની ઘંટા દુર્ભાવનાઓનો નાશ કરે છે. નાદ બ્રહ્મની જાણે કે તેનાથી અનુભૂતિ થઈ છે. ચાલો ચાલો આ નાદ અને દિવ્ય શબ્દ આવ્યો ત્યારે શ્રુતિના મંત્રને પણ આપણે ભૂલીએ સાંભળીએ. આ સંદર્ભમાં દેવી અથર્વશીર્ષનો આ મંત્ર જોઈએ.

સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી આપને વંદન વંદન.

વાસના અને કામનાઓથી વ્યાકુળ, ભયભીત, બંધનગ્રસ્ત આ જંતુ જીવની, હે દેવી, તમે જ એકમાત્ર ગતિ છો, આ જીવને તારનારા છો. હે દેવી દુર્ગે, આપના ચરણોમાં નમન નમન નમન. છેલ્લા શ્લોકમાં